0: 여자 싸움만 제거잖아.
1: 너니 너니 바빠 이긴 주단요 바빠.
0: 아니 हामी सबैको चाहना रेडियो सफलता 103.4 मेगाहर्ज।